0: 94.6 98.2 आप सुन रहे हैं RM3
1: RM3 Radio
2: गुजराती गीतों नो दैनिक कार्यक्रम आवो अमारी साथे साथे दररोज 10 થી 11
3: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
4: RM3 Manoranjan Radio.
2: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 29મી મે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:01 થઈ ગઈ છે. અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કાર્યક્રમમાં સ્ટાર્ટ કરવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ડાળીથી તૂટેલું ફૂલ ફરી જોડાતું નથી, પણ જો ડાળી મજબૂત હોય ને તો એ જ ડાળી પર નવું ફૂલ આવી શકે છે. અને નવું ફૂલ જરૂરથી ખીલે છે જ્યારે ડાળી મજબૂત હોય છે. એ જ રીતે જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ એ જ રીતે જ્યારે વીતેલા પળોનું કોઈ નથી થઈ શકતું, પણ આવનારી પળોને આપણે સુંદર જરૂર બનાવી શકીએ છીએ. એટલે કહેવાય છે ને કે જે ભૂતકાળની વાતો છે, જે વીતી ગયેલી સમય છે ને, જે પળો છે, એને આપણે પાછી લાવી તો નથી શકતા, પણ કહેવાય ને જે વર્તમાન અને ભવિષ્યની વાત કરીએ તો એને આપણે સુંદર જરૂરથી બનાવી શકીએ છીએ. તો ભાઈ આજે શુક્રવારનો દિવસ છે તે એક આપણે એક સુંદર મજાનું એક માતા રાણીના ચરણોમાં સુંદર મજાનું એક ગીત લઈ લઈએ અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું.

સ્ટુડિયોની ગેલેરમાં 10:07 થઈ ગઈ છે અને હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ. આવું અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવું અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારું ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કહેવાય છે ને કે ભાઈ શ્રદ્ધા અને વિશ્વાસની જ્યારે વાત કરીએ ને તો ભાઈ શ્રદ્ધા અને વિશ્વાસમાં બહુ ફરક છે, એટલે કે બહુ ઘણો ડિફરન્ટ છે સાહેબ. વિશ્વાસનો સંબંધ બુદ્ધિ સાથે છે અને જ્યારે આપણે શ્રદ્ધાની વાત કરીએ તો

શ્રદ્ધાનો સંબંધ છે ભાઈ હૃદય સાથે, ને એની સાથે આપણે ગુજરાતી ગીતોની મજા માણતા એક સુંદર મજાના આગલો ગરબો લઈ લઈએ ભાઈ તમારી માટે. આજે ફ્રાઇડેનો દિવસ છે, તો થોડા ગરબા અને થોડા ફિલ્મી ગીતો લઈને આવ્યા છે તમારા માટે. સુંદર મજાનો ગરબો લઈ લઈએ આગલો ઓન યોર વે.

સાથે અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલિયણમાં 10:15 થઈ ગઈ છે. તો તમને કહ્યું તો ભાઈ શુક્રવારનો દિવસ છે તો થોડા ગરબા અને થોડા ફિલ્મી ગીતો લઈને આવ્યા છે. તો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું ગીત લઈએ. તે પહેલાં કહેવાય ને કે ભાઈ જીવનમાં જો કોઈ તમને રોકવા ટોકવાવાળું ના હોય ને તો ભાઈ તેનો દિલથી આભાર માનજો. એટલે કહેવાય છે ને લાઈફમાં જ્યારે કોઈ રોકવા ટોકવાવાળું હોય ને ત્યારે ભાઈ દિલથી એમનો આભાર માનવાનો સાહેબ. કેમ કે આપણે કહેવાય ને કે જે બગીચામાં માળી નથી હોતો ને તે બાગ જલ્દી ઉજળી જાય છે. એટલે કે લાઈફમાં જ્યારે કોઈ રોકવા ટોકવાવાળું હોય ને ત્યારે ભાઈ તમારે દિલથી એમનો આભાર માનવાનો, કારણ કે એ જ રોકવા ટોકવાથી આપણે પણ થોડું આગળ વધીએ છીએ ને. એની સાથે આપણે સુંદર મજાનો ફરીથી કાગલો ગરબો લઈ લઈએ. લલિતા મુશ્યમના અવાજમાં લેવામાં આવેલો ઓન યોર વે.

જો તો કહેવાય છે ને કે ભાઈ જીવનમાં બધું આપણા હાથમાં નથી હોતું ને, પણ ખુશ રહેવું એ આપણા હાથમાં આપણા નિર્ણય પર હોય છે ને આપણા પર આધારિત હોય છે. જે બદલાઈ ન શકે ને તેને આપણે હસીને સ્વીકારી લઈએ છીએ, અને જે મળી ગયું છે ને એમાં આપણે આનંદ શોધી લઈએ છીએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ. ડોંકી એલ્બમમાંથી લેવામાં આવેલું સિદ્ધાર્થ કાનવીના અવાજમાં ઓન યોર વે.

એની સાથે ભાઈ આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. ને ભાઈ આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.